மந்தாரம் வித் தரங்கா சத் சமுதிர அப்பி வெண்கலத் ஏதிஷிதிஜே திலென்னா මං විශ්වාස කරනවා ඉරබට තරුව කියන්න ඔයාට කියලා. ඔය හැමදාමත් දිලිසුනා ඉරේ ශරත්න පුරෙන්. ඒ එලියෙන් මගේ ලෝකෙම ලස්සන වුණා. වෙනස් නොවූ මගේ ආදරය. මගේ සකුරාම.